0: आकाशवाणी के दिल्ली केंद्र से रिले समाचार संध्या का प्रसारण समय रहेगा रात्रि 8:45 पर। श्रोताओं, अभी आप सुन रहे थे हमारी सभा में प्रसारित होने वाले प्रमुख कार्यक्रमों की संक्षिप्त रूपरेखा। ये आकाशवाणी बांसवाड़ा का माही चैनल है। प्रस्तुत है हमारे किसान भाइयों का अपना कार्यक्रम खेती नी बात।
1: खेती नी बात कार्यक्रम हमारा सब किसान भाइयों ने बने धर्मिष्ठानो राम राम राम राम। देखो भाई बोने सब खेती बाड़ी नु काम काज करवा लगे था कहा केम के अपने जे भी रबी नी फसल वगैरह थी कटाई वगैरह थी है घना भाई शाक सब्जी मोगवारी फसल भी कर रखी थी इन्हें भी हार हमार करवा में लगे था कहे केम के अपने तेरा खेती बाड़ी करवा वाला किसान भाई बहने तो हमेशा अपने आने वाता नु ध्यान रखव जरूरी है ने आ धीरे धीरे एकदम मौसम बदलाई रहो घड़ीक में ताप निकले घड़ीक में वादर थी जाए ने घड़ीक में पानी भी पड़ी रू था कू है तो अपने सब किसान भाई बहने खेती नी तैयारी करवा में लगे तक है कि भाई अच्छी जुताई वगैरह कर दे ने मिट्टी पलटो हल वालू भी काम कर दीद होगा घने भाई खातर नाखवा काम भी कर दीद होगा क्योंकि अपने जे भी सहे अपने बुआई नो समय आ रो तक है तो अपने अपने खाली पड़े तक समय है तो अपने खेतर नी तैयारी है खातर है बीज है इन तैयार करवा आ समय साली रो तक है पर अपने ने इनी वातन ध्यान खास कर रखू है कि जे भी बीज वगैरह लावी रहे तो कहाँ तो अच्छी दुकान देखिए अपने वापरे तो को बीज होगा ये उन्नत किस्म नु बीज लेने आवेगा तो बढ़िया रहेगा क्योंकि देखो हर वक्त नवी नवी किस्में निकली तो अपने ने ध्यान नहीं रहे ने अपने बुआई कर दो जल्दबाजी में बुआई में से अपने 8-15 दाड़ा बाद उगे नहीं उगे ये फिर समस्या आवे एटले समय भी सलो जाए ने खास करीने जे अपने मोगा भावनी सीज अपने लावी ने पेरी रहे तो कहाँ તો એ બી આપણને માટે પડી શકે એટલે ખાસ કરીને જે બી બીજ લાવી રહેતા કહો એનું ધ્યાન થકી લઈને આવે ખાસ કઈ દુકાન થકી લાવી રહ્યા એનું પાકું બિલ બી લઈને આવે કેમકે આપણે કઈ બી સમસ્યા આવી શકે કે ના ભાઈ ઉગી જાય તો ઠીક હે કઈ દિક્કત નહીં આવે નહીં ઉગે ફળ સબ્જી અનાજ વગેરે તેવી રીતે આપણને દિક્કત આવે તેવી રીતે આપણે એને ભાઈને કહી નહીં શકો ને એનું દુકાન થકી આપણે એનું પાકું બિલ લઈને આવંગા તો આપણે પાસે સબૂત રહેગા કે ના ભાઈ તારી દુકાન થી સમય આ લઈ ગયો તો ને આમને આ સમસ્યા આવી રહી હૈ એટલે આપણે એની વાતોનું ખાસ કરીને ધ્યાન રાખીએ કેમકે આ જે નાની નાની વાતો આપણે જલ્દબાજી ભૂલી જાઓ ને આપણે આ સમય ખાલી પડે તકો હે આપણે એટલું કામ બી નથી જય ભાઈ એ મોગ વગેરે શાકસબ્જી વગેરે કર રાખ્યું હોય એની તૈયારી મેં હાર હંબર કરવામાં લાગ્યા હતા કાંઈ પર જેને ઘઉં હે મક્કી વગેરે કર રાખ્યા હતા તો ખેતર ખાલી થઈ ગયા એની તૈયારી વગેરે બી થઈ ગઈ હે તો આપણને આ સમયનું વિશેષ ધ્યાન રાખીને આ કામકાજ કરવું હોય ને જે ભી કામ હે જલ્દબાજી મેં નહીં કરે કેમકે દેખો આપણે જલ્દી પાણી બી આવી રહ્યું તકું હોય તો સબ ભાઈ વિશા કરી દે કે ના ભાઈ આપણે તો પાણી પડી ગયું અને આપણે પહેરવાનું કામ બી કરી દો પર એવું નથી કે ભાઈ જરૂર લગાતાર આપણે પાણી

0: ને થોડી વાર બી હે, પર હવે આ પાણી મોસમનું કાંઈ નથી, ભાઈ કેવી રીતે પડી જાય કેવી રીતે નહીં આવે તેવી રીતે સમસ્યા આવે. આપણે જલ્દબાજીમાં આપણે અચ્છું પાણી પડી ગયું, 2-3 દાડા લગાતાર આપણે પ્રેરી દીધું કે વાંહે પાણી નહીં પડ્યું, તેવી રીતે આપણે એ જે બીજ નાખી દંગા તો ઉગે નહીં ઉગે ને. પછી આપણને ગરમી બી ખૂબ પડી રીતે કી હે, તો ગરમીને કારણે જે બીજ વગેરે હે એનું બી કોઈ નુકસાન થવાની સંભાવના થઈ શકે. એટલે આપણે સમયને ફસલ ચક્રને અનુસાર આપણે કામ કરંગા તો બઢિયા રહેગા. દેખો આટલો સમય તો નીકળી ગયો અને 8-15 દાડા મેં હજી જે પાણીની સિઝનને આપણે કહો કે 15 જૂન બાદ આપણે અહીં ખરી પાણી આવે કરે, તો આપણે એને બાદ જ એનો વિચાર કરીને પછી એનું પહેરવાનું કામ કરે. કેમ કે આપણે જે પાણી પડી રૂતકું હે લગાતાર આવ્યું કે નહીં આવ્યું એનું બી આપણે નથી કહી શકતા. એટલે ખાસ કરીને એની વાતનું ધ્યાન રાખી, જલ્દબાજી નહીં કરી, કેમ કે જલ્દબાજીનું કામ આપણને નુકસાનવાળું હે ને. આપણે જરા સી બી લાપરવાહી કરી દીધી તો એને કારણે આપણે ફસલ વગેરે આપણે બીજ વગેરે સવાળી સમસ્યા આવી શકે. ને દેખો આટલી મોંઘવા ભાવની ચીજ લઈને આવો ને પછી કઈ તરહની સમસ્યા આવે, તેવી રીતે આપણે મન દુઃખી થાય કે ના ભાઈ મેં આટલી મોંઘા ભાવની ચીજ લઈને આવ્યો, મારે આમ થયું, બીજા વખત પહેરવું પડ્યું. હર તરત કે આપણે ધ્યાન રાખીને કામકાજ કરી સબ આય પાયવાળા કિસાન ભાઈ બહેને, જે બી આપણે ખેતીવાડી પરિવાર હે, ખેતરનો આસપાસ જે ખેતરનો જે બી ભાઈ પહેરવાનું કામ કરી રહ્યા, હાથે હાથે પહેરી હું ફસલ અનાજ વગેરે પહેરી રહ્યા, કહી એક વિચારથી કે વિચાર વિમર્શ કરીને કામકાજ કરંગા તો અચ્છું રહેગા. કેમ કે કોઈ બી ફળ સબ્જી અનાજ વગેરે આપણે ઉગાડા તો એક હરકી હોગા તો આપણને દેખરેખ મેં ટાઈમ એક હરકો લાગેગા, નહીં તો આગળી પસારી પહેરવા ઉગવા મેં બી ટાઈમ લાગે. એટલે એની વાતનું ધ્યાન રાખી ને ભાઈ બહેને દેખો વાતે તો ઘણી કરવાની ઈચ્છા હતી પણ આ ટાઈમનું માન રાખવું પડે. આજ તો આપણે સૂટા પડા ને અગલા કાર્યક્રમને ફેર મળંગા. રામ રામ રામ રામ.
1: श्रोताओ अभी आप सुन रही थी खेती में बात. इस कार्यक्रम के अंतर्गत आज हमारे किसान भाइयों ने सुना खेती बाड़ी से जुड़ी सामान्य जानकारी. आकाशवाणी बांसवाड़ा का ये माही चैनल है FM बैंड 101.3 MHz पर. सवेरे के 6:50 और वक्त हो चला है आदिवासी लोक संगीत का. कलाकार हैं उदय सिंह डामोर और साथी.

0: है ये वृक्ष की कमी है, એટલે આપણે લોકોને અધિક થકી અધિક વૃક્ષ લગાડવા જોઈએ, જેમ આપણે પૃથ્વીનો જે હરિયાળી નો જે વાતાવરણ હે થાગા એને થકી અધિક સે અધિક ગરમી જે પડી રહી હૈ એનું નિરાકરણ ભી થાગા.
1: બહુત અચ્છી સર વાત કહી દી કે આપણે પર્યાવરણ સંતુલન હે દાળ દાળ બગડી રહ્યું હૈ, પ્રદૂષણ ખૂબ બળી રહ્યું હૈ, તો આને સમસ્યાથી દૂર કરવા બદલે આપણને અધિક અધિક વૃક્ષારોપણ કરવું જરૂરી હૈ. જે માનસૂન સીઝન આવવા વાળો બારિશ થાય એના પહેલા આપણે લોકો વૃક્ષારોપણ કરશું, તો અમારે એ જાણવું હોય કે આપણે સરકાર હે રાજસ્થાન સરકાર હે એ વૃક્ષારોપણ બદલે શું કાર્ય કરી રહી હૈ.
0: આમે મેડમ રાજસ્થાન સરકારે આના વિત્તીય વર્ષ 2026-27 બદલે મિશન હરિયાળો રાજસ્થાન કે તહત એક પૂરું કાર્યક્રમનું નિર્ધારણ કર્યું છે. આના કાર્યક્રમ તહત સરકારે 10 કરોડ પૌધો લગાડવા બદલે એક મહત્વાકાંક્ષી લક્ષ્ય નિર્ધારણ કર્યું છે. તે સરકારને વિભિન્ન વિભાગોના માધ્યમ થકી આના પૌધોને લગાડવાનું કામ થાગા ને સરકારનું આના યોજનાના માધ્યમ થકી મુખ્ય ઉદ્દેશ્ય ઈ હૈ કે પૂરે રાજસ્થાનમાં હરિત આવરણને બઢાવવા લાવવો ને પર્યાવરણનો સંતુલિત કરવાનું હૈ.
1: આણામે કઈ જે યોજના ચાલી રહી એના બારામાં સર મને જાણકારી આપો.
0: આણામે મેડમ એમ હૈ કે સરકારે એક પેડ માં કે નામ એક અભિયાનનો પ્રારંભ આણા વિશ્વ પર્યાવરણ દિવસ થકી કર્યું હૈ. એમ દ્વારા માનનીય મુખ્યમંત્રી મહોદય દ્વારા આણા અભિયાનની વિધિવત શરૂઆત કરી હૈ. એમાં નાગરિકોને આપણે માં કે નામ પૌધે લગાને એવમ ઉસકે સંરક્ષણ કરને કી અપીલ કી ગઈ હૈ.
1: અચ્છા, મતલબ પૌધો લગાડવું ભી સહી ને એનો પૂરો દેખભાળ ભી કરવી.
0: બિલકુલ મેડમ.
1: હા, તો અચ્છો, કેમ કે આપણે પૌધો લગાડીને અગર દેખભાળ નહીં કરંગા તી પછી પૌધો ને અચ્છો બઢોતરી નહીં થાગા, તો એ ભી ખૂબ આવશ્યક હૈ. અને સારી ભી વાત કેવી કે લોક પણ સમય મેં પૌધો તો લગાડી દે પણ એનો બરાબર દેખભાળ નહીં કરે તો પૌધો મુરઝાઈ જાય, હુકાઈ જાય, ફરી ઘણા વખત એમ થાકે બાળ વગેરે નહીં લગાડી તો જાનવર ભી પૌધો ખાઈ જાય, એટલે પૌધો લગાડીને એનું સંરક્ષણ કરવું ભી ખૂબ આવશ્યક હૈ. તો આણમે આપ મને બતાડો કે કેટલા પૌધો લગાડવાનો આણમે લક્ષ્ય રાખ્યો હૈ.
0: આણમે મેડમ સરકારે વર્તમાનમાં 10 કરોડ પૌધારોપણ નું લક્ષ્ય પૂરા રાજસ્થાનમાં નિર્ધારિત કર્યું હૈ. આના લક્ષ્યમાં વિભિન્ન સ્તરમાંથી પ્રશાસન ની જે નગર પંચાયત હૈ, નગરપાલિકા હૈ, નગર નિગમ, ગ્રામ પંચાયતો એમ વન વિભાગના માધ્યમ થકી જે વૃક્ષ લગાડવાનો કામ થાગા ને વિભિન્ન વિભાગ થકી માધ્યમ થકી આમજનને ભી વૃક્ષ સંબંધિત વન વિભાગ નર્સરી થકી ભી નિઃશુલ્ક ઉપલબ્ધ થાય, નિર્ધારિત દર થકી ભી કુછ પૌધોનો વિતરણ થાગા.
1: તો આ જે ખૂબ અચ્છી યોજના સ્થાનિક સ્તર ઉપર ચલાવવાનું જે સરકાર નિર્ણય લીધું હૈ, સર હવે એ બતાડો કે આપણે વૃક્ષારોપણ જે પ્રોત્સાહન યોજના હૈ એમાં કિસાનોને જે અગર પેડ પૌધો લગાડવા ચાહે તો એને બદલે હું સરકાર કાર્ય કરી રહી
0: હૈ. આમ મેડમ વૃક્ષારોપણ પ્રોત્સાહન યોજના કિસાનો બદલે વિશેષ રૂપ થકી કિસાનોને ખેતી, વનભૂમિ એમ વાણિજ્ય સ્તર માટે પેડ લગાડવા બદલે સરકાર કુછ પ્રોત્સાહન રાશિ ભી એને અલે. કૃષિ વાનિકી કો બઢાવા દેને કે લીએ સરકાર 10,000 રૂપિયા પ્રતિ વર્ષ ઉનકો સહાયતા ભી ઇસમે દી જા સકતી હૈ, તાકિ કિસાનો કી આય બઢ સકે ઓર પર્યાવરણ નો સંરક્ષણ થઈ શકે.
1: બઢિયા હૈ કે આટલી સરકાર હે સહાયતા ભી પ્રદાન કરી હૈ કિસાનો બદલે જે વૃક્ષારોપણ જે યોજના ચલાવી પ્રોત્સાહન યોજના એમ કિસાન હે આપણે ખેતરની મેળા ઉપર યા ફિર કૃષિ યોગ્ય જે ભૂમિ હૈ એમાં આપણે ચારા આડી વૃક્ષારોપણ કરી શકી, વન ભૂમિ ઉપર ભી વૃક્ષારોપણ કરી શકી ને આણે સરકાર જે રાશિ ભી આલી રહી હૈ તો ફળદાર વૃક્ષ લગાડી ને કિસાનોની યોજનાનો અધિકાધિક લાભ હે ભી ઉઠાવી શકી. સર હવે અમને બતાડો કે સ્થાનિક સ્તર ઉપર આ જે યોજના હૈ એની કાર્ય યોજના શું હૈ.
0: આણે મેડમ એમ હૈ કે સરકારે વિભિન્ન વિભાગોને લક્ષ્ય નિર્ધારિત કર્યા હૈ, તેમાં અમારે વિભિન્ન ગ્રામ પંચાયતો માધ્યમ થકી 3,000-4,000 પૌધે પંચાયતોમાં અમને લગાડવા હૈ.
1: તો આ ખૂબ બઢિયા હૈ કે જે ગ્રામીણ ક્ષેત્રમાં પંચાયત માધ્યમ થકી આ યોજના ક્રિયાન્વિત થઈ રહી હૈ ને આનો લાભ હૈ આપણે ગ્રામીણ ક્ષેત્રને ભી અચ્છો મળેગા. સર એ જાણું તો અમારે કે અગર આણી યોજનાનો લાભ ઉઠાડવા અને મુફ્તમાં જે પૌધો પ્રાપ્ત કરવા બદલે આપણે કયા કાર્યાલયને સંપર્ક કરી શકો, યા ફિર અમને બતાડો કે આપણે કિસાન ભાઈ હિ એ નિઃશુલ્ક પૌધો પ્રાપ્ત કરવા બદલે કયા વિભાગ થી સંપર્ક કરી શકે.
0: આમે મેડમ નિઃશુલ્ક પૌધો તો ગ્રામ પંચાયત ને માધ્યમ થકી ભી એ લોકો આવી શકે, ગ્રામ પંચાયત માં ગ્રામ વિકાસ અધિકારી એમ સરપંચ થકી ભી સંપર્ક કરીને પૌધો પ્રાપ્ત કરી શકે. એના અલાવા કૃષિ વિભાગ ને નિકટસ્થ જે ભી વન વિભાગ ની જે નર્સરી હૈ એની નર્સરી માં રહીને કુછ પૌધો નિઃશુલ્ક ને પણ કુછ એની ન્યૂનતમ જે રાશિ હૈ